0: 40% પડી નથી નિયમિત સ્વસ્થ જાંચ કરો.
1: ચીજ પદાર્થ માત્ર માસુ કમ ખાઓ. ખાનામાં શાકપાક ફળ ફૂલ ખાઓ.
0: મદ્યપાન ધૂમ્રપાન સેવન ન કરો.
1: સ્વસ્થ રહો. સુખમય જીવન
2: વિડીયો કુરવાલા એફએમ દ્વારા જનહિત પહોંચાડી સંદેશ.
1: ભગવાન મિત્રતા શરીર સંબંધ